0: 디나니 양 네통당 네랑세지 다듬고 우리 가시 요거 솔진 거 이슈 된다지 그래. 너니 당선한 거다 산리 럭서 그 니니다 네그 사군들라 심지기니 이렇게 문제 왔다 다 우중인한 자그 간소 클린한 자그 다 런그 지론 수비션은 할치 네그 사군 이렇게 문제 와 납지 않고는 나서다 할치 요거도 이니셔고 그 어진우 어린난 로도 무슨 드니다 반디 고르다 흔드니 좀 같이 한 부지 그래 삼기요 니 반디 고르이나 담부 다 네그 로지 흔드이는 런그 런니 넌니 다 우카와진 그 소아르귀 대훈 손제파 참모 예통냐마 용든 곰부 그 잠누 그 다 소르기 지지 디나나다 세그 고르크 축 직숨 쓰고 단 축도 지르와 직숨 진우 남장근 나나다 안 담부디 강레즈나다 세진 축네 내향 잠바인 뜨지니다 세긴 축 양난 축 직숨 그 다 남정가 안탐부디라 다 니름 부치다 지우니 도모타버레지 디무세크 디 당럽가 간드시나 잠랑라 께드 쩨귀 수아르 과진난 자그 치그르시 그 디트비치 몬톤친 스티타 안탐부 치르바 흐장로랄트지 다 자스케 기시나 류예토스고 너무 그 다 영스르 지르비 소르크 디트비크 나나 다 닌데 심지기니 딘리우드 다 잠랑라 잡드기 좀 너무 그래 디나나 치세코 그 뜨지나 다 닌디 판디나누 진녀근네 더 닌 리스팅고르 더다 녕네 거리 삼컴근네 더다 얼로이네 더 니 우무디와라 소과 단 너무 그 죽나르기 참부 황나라다 담바요 그 뜨지니 셰고 그
1: 제제
0: 디무세코 어추 진도 왁추주 뜻 모르지나다 니름부치 그리고 닌지 코나라 잠바 니치스르 판디라 땡 오거라자 장루 라트스 군우 디테 니동나 치사 고거즈나 니테 스칸 비니 니게 니그마즈나 자그 로그 니게 소마 비니 여름 비고 노그 로마 뜻다 치스르즈나 어즈 니에나 자그 숙치 제나 자그 디 퐁그 쯧치 그 저스나누 다 참퐁레 참풍디라 치 팬니 다 초지 앙당부디 강레즈나다 로그 니크탄 로나 디 로마그 그다 나나유누 그 소르시다 리그 다 짜위 치레즈나 참풍디라다 편숨 속기 초지 다 풀드 싱와레 뜻이 시작되고 그 시기들이 드니 니니 네그 로마즈난 자그 니게 여름 비탄누 그 디 네니크 더 다르니 shimuwini tukshukunu di shimata tatachirizna talwi rangshin jang duwa mirik ne rik nyeshul khuzga tam pamba jachinbu yuk tajini shakki yuk tayindana da rangri sorik takhun yatuk nyama yundin gumbu taksonga nana yunu chuk chiksimga nani ta ang tambu sishin chukunda ninyang zamba yin sakunu te janglo ratri shiwi ditab tang tangrabkan sanrikba sanrik chibtun katsang yuk 예통장마 연등 군부 공화들라 날씨 잡이오니 또 못다 그래지 다 님들아 잠바라 그다 니그 흑동그 중타 로마 지우던 지와드 하르들이 소나 세면 니척고 고초니도 못다 그래 세이니 만이니 디무세크 다 니름 부치지는 자그 잠바름 부치지는 자그 근데 어주 머리크 다 소아리 과탄 또 냠니 회렌지스 그 니르부치가 런탕탕 더니 소르크 제제가 런탕트 아역직 그 카 에윤 도야니니 양지메니 다 도무가 런탕젠제레데 서레즈나 판디글라카그 쇼르징근 키위 다데 당주 센터 보이주거라 다르틴 차르그라 데 당주 센터 보이주는데 디나다 디 초니 아 만이니 세멘 니초고 고초니 다 도무런 통젠제레 팀 판디 도모레즈니 엔도 좀 신이야
1: 제제제 대한식 소울 토르간이다 닌데윅 사정 그 찹슬 그 건더니
0: 찹슬 클라키시나 찔 단 녹인 토건데 살리 만종 세군데 단데 살리 만종 세구지부 단나 하모니 종디 사자 토건 랑라 단 토모마임비 단 만나 죽즈메니 잠롱 그 이트 옌나메니 그 만치 사치부도 쳐비도니 또 못다 그래 또 연구제 부치스레는 교환한 비셰 고노인난 자그 Хуйлэнчизгэ та ярса гэмбэсэ джинжанжа, гонлам и тухсэ джинжанжа, ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས ལས Cesukla sıktım penni. Ta mendirikara cesukte çünkü kankız mesani ta çitup ka horn berni gıda çingi tıktı indana ki niwara ta cesukla jenvi için ta sıktırdım pengi özünü şekuk. Ta indana nindira uku surk menna gara varta lanni samluhtana yan yaşta gımbıtan yana mituk gansatan larsı lasukatan çancavır te çünkü penni yaşın buyurni tımuhtavırı. Ti nani shirejina jingi mongu nani ta nindi korni shijina ta san tonir, kawik shenir, tajik ayangwik nyongir. Ti nani ta ndabzhang ta hongi chongni tmuhtawari. Ta ndabzhang ki chichong dandru shijina ta wujongna ta samu, chi, nijara, samchi soksamja, tangchong shirjanja ta tmuhzi wukka tujini shakawonir. Tanin sorun shangchenna, tanin ndab rungi sacha mujjara tshibchina da yoni. Tanin sathunga sacha na, ta okilka nin ndab rungi tajik sacha chichongdan rushichina mujchung apchin apzi yoni. Taga kansol sona, ta nin ndab rungi saga jachungdan ru mujchung samchis yoni. Dombi ta ondil sakirga ta shangchin sosona, ta nukin togang zinan zhaga, ta dunbi, ta nin dafsaga mu zhang, tse zhibjara, dunji toksum zha, zhangchung tibnan zha, ta tamung sanga zinu. Ta chapse kalakashe na, ta jizare nin dafsen de, ta sacha zhentang, shangliga sakala zhenla dirna, ta sacha hachang chungchung, ta tamung tawari zinu, tamung siri.
1: Tengna ganlok ta koniyang khabda maaz gita, ta nigi chapse chanji shogni, ta na nin dengi na, ta sirga zhentang na thorgunga nyen de tsamnuga, muksika kirkalaka na chapshara ta sarnil shong yojira ganla.
0: Nana uchu uka kachazi shijizunir. Zambandi nyang ta nyang monga garpunchik tibra sanir, sishik chuk zhankar zambara zinir, kuru chuk zin. Dima tsaka zhankar zambara sekunu te gowalan zin yodongir. Gangre zina, tansang nangan tsangrikwa namchi ta shimjik shi na, ta nyega uchu pongdala ginkhu jenga ta zin chuk da jirwa, ta bita se jinanda, anji san se jinanda, tanda tansang nangka nīgī chibchāgālā kī nyāngtak nū, sāmāgā nū nā nīgī līyā gīngkū yūnū gī chibchāgā būtān cānri kī nyāngtak nī nā, tā bītā sā jīnān rā, āñ jī sān sā jīnān rā, tāndā mō gā dzī chabrā jīn, gīngkū jīn māng gā, tā ātā kā māng nū, chī māng wī sāmāgā rī kāng rā jīnā, rāngsā rā yadā sā kūnir. Tā nā, rāngsā nā hā chāng gā nū mō rāntāng jīn gā sāmā zā rā, nī nā nā, tā sō chī pūsum sūkwa, tā bītā āñ jī sān jīlā sūkwa yō gā rā, Jansi tanga dharna, ta ni tanga zambaga nana ta anji sanre bitara nda sikta nda li chang maungi ta nyiga liyan pannuga ta tsochi pusam tsukwa yuka ta zini ta hanu yongzhi khishu guna rasi.
1: Re ganla, ta tena yigatsang kagajir zonda na ta ni se guna tarnhinda ti namzgab shoni na. Tani ta ni debyuga laksan dengi na pashir ti namzgani tarzg samga.
0: Ta tila tanya kalaka ga japshi jiktangra yujo yuka nīgī nyāngdā tūsul kālā kī rābshī jīgsil yūkara ngā tē āt kī yitun pārvāzī mārē ngā tē yīchī gīmē unjāng nā sābjīg nīyī shīwāndā nāndā chī rē zinā tā kā nā māzhīg nām shīwī tānyē kī nāng kī tū nā tā lāngdāng zī tā zinā rī tā nī sātā sāzhāng lā tēmbā tāng sāgjī gā tāng kī yāsh jīnī yīmbī jīm sīn jī sātā jīnjīg tā tā nā sābjīg nīgī sātā sāzhāng tāng sāgjī gā nāng kī lāngnī yīn tā yīndā ngā nām tāng sā nī gā nam sa ni chi wo yin bi na ta nam gu tani ke nang gu zu na sa zhen gu tani ke zu sa nya dom dong na ta tani ke zha xie tmo zi jin mu xi ge de guo lan ji yu nu tmo zi re ji nu de re de dong na ni ge tani de nam xiong de di chu nam de da nam de lo nam de zi na de si xi ge zhen ta ji kan sun ju ju hong ge ga ge
1: deng ge deng
0: on chang sa ri ge tuk xie nan zha yi chang ra Tātā mūtā ērgindēni sōna sāukān hēnūgu tājī nārzīrā 다 로지그

0: 지금 돌리는 데 활구나 돈을 통콩도 부슴 속아이고 통콩 부슴 속아이구나 나리고 그 사정도 송 어 디 르던 지와 아 다시 되는 진금된 비 르던 달거든 사정도 사정도 내빠에 그 맞지가 디 땅도 다시 되는 저지클라가 그 지지리 이주고 그 밥세 먹노 밤부르 치노 그 다 니그 저지진들라 심지기진이다 사무강근한 그 망완하다 다시 되는 무건근한 거다 잠깐 잊었음자 마세 제자 마세 다 동척 하시 양나 동척 찍라서 봐 너무 그치 주고 차니단 산리글 서클라기 칠로 쪽서클라기 매파이나 다 망완나 돈리기 쓰레즈나 마스터는 무슨 돈노 너 담보연 삼기요 니와 강레즈나 나치 돈리리디 타소는 다그 양나 지금 돈질이난 다그 한이우 다 잠바사 주라 양 뜨다 니그 니창하 주라 양다 니근 리브 코나글라카나 삼루탄기도 못하오레 언정 자리과하게 심지게 수이나 아 니근 리브 코나 마세 사군 점영 마세 니 상인이 미와던 냠뜨 니그 다직 다와리리 시그마리리 여름 비누그 로마라 종타그 흐땅나라요 다직 만진 니와 솔직 니와 무슨 속과요 그거진 대인도나 치르레즈나 니근 리브 코나 마인버 다디 로마 니그 다블로 종타 아 뜨그다티 원바 자마 다자그 쩍당 자그 흑마 자 소마라스과 다시레 심지기 이니 데뜨 영시레나 로아 미리기도 녀석니가 반느그 단 돈지 단 하나구나 세구나 다지 그리긴 자만달기나 양트나라 시트그난도 제지 몽지오 그 삼노 대치긴 더니 선비찬니 닌드 오그 다지 사마그노니 언덤부터 저스타다 그래. 덴도나트 다 소르크노나라 지두미지고 그 오크 소르기 지지난 그 마세 다른 잔넉 몬북 샤무 분소 고무노나라 다 니금 파이운트 다 나하무니 셰요파다 그래. 덴도나 오크 사무는 그 조 니덩 잠바레. 니덩 잠반 니인 코로나 요노 그 다 녹인 토가나 사마그 르니라 양르즈가 부슴스과즈 트비오크. 덴도나 sāmi rīgnīnda tāngsāng nāngkā tā tōngchār zūrā, tōngdil zhā, tā tā mōtē wūk sāma gā zū lē rīgnīnda rā hōng kā tārkō kā. Ndā tārkō nūn dā chī rē zhī na tā lakṣal khonā tāng, jordī khonā tsam, khā lā shimshim tsam māyīm bār. Chī rē zhī na tā wūk sūhā rī kī jī jī lā khōng chū, tāng rab kā chān rī kā nē lā sūhā shimshikī shūng tū tī, jam rī tī sārthung jām nī, tā nā tāng sōng tā rī tā wūk Samagirini, Samagin tonlindu da Suwarukyo zhondgila kongchuni, Samagir lglengila kagi Da chivi yil, wakingi yil, tani alongi yil Nyega gantishi na da wakingi yin, chivi yin, alongi yin la suqwa Rigmandawa tamchela da ni zhirizhaki goni da Oku Suwarukyo zhondgitan tambi goni da Oku Samagirini da chakhultan, shichakshi Tsangrikitan tambi gongkhul tongji na dayang maungwaagin tongliig kashukchikre samgiyo.
1: Re. Tiga ta gandaga shunin rikizga ni tongjilwi shimshik khyabkhundani usho tarong shimshik hrtongsha kankana liyo ka samga gandaga dayang ranga samsiz khabdayi na.
0: Chir rikni yinan jagu, Tsangrik lakhsar yinan jagu ta hrtongsha maydi lorabzis chirka mayka samgiyo.
1: Re.
0: Titaan namba kanta shangi yina rikni yina tamchipu khsartu kulam na yonir. Tei okan tazimek, tam meji tasu na tongcha kongga ta tametan paltongna re. Jisa warta tongcha kongji yujir. Di nangni sikwarta okan nega ganta xena eto nyama yondan gombo yinna njaga, bengso gangmo gnangna yinna njaga, tagad janglo rato siwi titibka nangna njaga, daji chanrik tanga tosa, tani narabka surka nangna shimjigi yugnar. Rātāra āchū wōka shōrjīngu tā nāga zhōngi tālā tika wārta. Chirtungu tā shāngwā nāmbāga tā sōnam gālīlā tāni tā nīndan tōnchīyī nyōrni lāngōnu mārtukku. Tī zāni wōla kīwā lakā jitā shōngshōng tamshībūgu tā nīga pāyūnrā. Yāngnānda chāpul tōngchū tētā shīngjīgi zhōngi tā jīga hāchāngu nyōngni nātā tā mūtā wārē. Tōngchā kōnggō gō jīna tā, āng tōngbō nā rū tōkchū jū kāngchō gō gō jīna, tā jī sarī jīna, nē tāng jā wī shāng lī gīn chān rī kwa, tān chān rī kwa